વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથે શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે ગુરુવાર 18 માસ દિનાંક 8 શક સંવાદ 1948, તારીખ 30 જુલાઈ 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનો હું ધવલ પરમાર હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

0: શ્રોતા મિત્રો, ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ સાંભળશો. ગુજરાતી સમાચાર બાદ
1: જરૂર સુનિયે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં બે દિવસની અતિભારે વરસાદની આગાહી વચ્ચે કોઈપણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા રાજ્યનું તંત્ર ખડેપગે. વરસાદની સ્થિતિમાં ત્વરિત બચાવ અને રાહત કામગીરી માટે છોટાઉદેપુરમાં એનડીઆરએફની ટીમ તૈનાત. વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત રાજ્યના માર્ગોનું સમારકામ પૂરજોશમાં. ભારે વરસાદ અને પૂરને કારણે વલસાડ જિલ્લામાં પુસ્તકો ગુમાવનારા વિદ્યાર્થીઓને નવા પાઠ્ય પુસ્તકો મળશે. વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન શરૂ. સ્થાનિક સ્વરાજની 30 બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ. અને કોમનવેલ્થ ગેમ્સની વચ્ચે ગ્લાસ્ગોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરના કરેલા ઉદઘાટન બાદ 5,000થી વધુની નોંધણી થઈ. સમાચાર વિગતવાર. રાજ્યમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો હોવાનું હવામાન વિભાગના વડા એકે દાસે જણાવ્યું છે.
1: 1 જુલાઈ જો ગુજરાત રિજિયન મેં ઓરેન્જ વાર્નિંગ કે સાથ વેરી હેવી રેનફોલ કા વાર્નિંગ દિયા ગયા હૈ. છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી કે લિયે દિયા ગયા હૈ. ઓર યેલો વાર્નિંગ મેં પંચમહલ, દાહોદ, વડોદરા, ભરૂચ કે લિયે દિયા ગયા હૈ. 30 જુલાઈ સૌરાષ્ટ્ર કચ્છ મેં કોઈ વાર્નિંગ નહીં હૈ હેવી રેનફોલ કી. ઓર 31 ઓગસ્ટ કો હેવી ટુ હેવી, વેરી હેવી વિથ એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ કા વાર્નિંગ દિયા ગયા હૈ આઇસોલેટેડ પ્લેસીસ મેં ગુજરાત રિજિયન.
0: બીજી તરફ રાજ્યના 50 તાલુકાઓમાં ગઈકાલે હળવો વરસાદ નોંધાયો છે. ગઈકાલે દાહોદના સંજેલી, સિંગવાડ, ઝાલોદ, ગુરુ ગોવિંદ લીંબડી અને મહીસાગરના લુણાવાડામાં 1-2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યમાં વરસાદની કોઈપણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું તંત્ર ખડેપગે છે. તમામ સંકલિત વિભાગોને પોતાના સાધનો, ટીમોનું મેપિંગ કરી તુરંત એક્શન માટે તૈયાર રહેવા રાહત કમિશનરે સૂચના આપી છે. એનડીઆરએફ, એસડીઆરએફ, કોસ્ટગાર્ડ અને આર્મી તેમજ તંત્ર અને સુરક્ષા દળોના સંકલનથી અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં અંદાજે 53,600થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ પૂરમાં પાણીમાં ફસાયેલા 9,600થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યા છે. સાંભળીએ ગાંધીનગરના આકાશવાણીના પ્રતિનિધિ દુર્ગેશ મહેતાનો અહેવાલ.
2: હવામાન વિભાગે 31 જુલાઈના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. પરિસ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં વેધર વેચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ વિભાગોના પોતાના સાધનો અને ટીમનું મેપિંગ તેમજ તાત્કાલિક

0: એક્શન માટે તૈયાર રહેવા, જોખમી હોર્ડિંગ અને જર્જરિત ઇમારતો દૂર કરવા તેમજ ચેતવણીના સંદેશો સામાન્ય નાગરિક સુધી સમયસર પહોંચાડવા સૂચના આપવામાં આવી હતી.
1: છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે આ વિસ્તારના લોકોને વરસાદ અને સંભવિત પૂરમાંથી ત્વરિત બચાવ અને રાહત મળી રહે તે માટે બોડેલી ખાતે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. અગમચેતીના ભાગરૂપે આ ટુકડી બચાવ અને રાહત કામગીરીના તમામ સાધનોથી સજ્જ છે. સંભવિત કોઈપણ આપત્તિને પહોંચી વળવા ટીમ તૈયાર હોવાનું એનડીઆરએફ ટીમના અધિકારી બ્રિજેશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
2: अभी छोटा उदयपुर में डिप्लॉयमेंट हुई, आगामी वर्षा में कोई भी आपदा आती है जैसे कोई फ्लड या बाढ़ग्रस्त एरिया में उनको रेस्क्यू करने के लिए हमारे पास चार बोट, चार ओबीएम, लाइफ जैकेट, लाइफ बॉय है, जिसके वजह से हम आसपास के लोगों को रेस्क्यू कर सकते हैं. अगर किसी प्रकार की आपदा आती है तो आप अपने नजदीकी पंचायत क्षेत्र को सूचित करिए, वो हमें तुरंत तत्काल सूचित करेंगे और हम अपनी टीम को ले जाकर आपको रेस्क्यू करने का काम करेंगे.
1: ચોમાસાના કારણે ભારે ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર સુગમ બનાવવાના માર્ગ સમારકામની કામગીરી પૂર્ણજોશમાં ચાલી રહી છે. રોડ સપાટીનું પેચવર્ક કરીને માર્ગને મજબૂત બનાવવા માટેની ગતિવિધિઓ હાથ ધરવામાં આવી રહી છે. નેશનલ હાઇવે 47 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા બામણબોર સાયલા રોડ પર ચોમાસાને કારણે ક્ષતિગ્રસ્ત રોડ સપાટીના સમારકામ અને પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. રોડની સપાટીને સમતળ અને મજબૂત બનાવવામાં આવી રહી છે. નોંધનીય છે કે રાજકોટ અમદાવાદ હાઇવેના મહત્વપૂર્ણ ભાગનું રિપેરિંગ થવાથી વાહન ચાલકોની હાલાકી દૂર થશે અને વાહન વ્યવહાર ઝડપી બનશે. ભાદર 2 ડેમમાં પાણીની આવક ઓછી થતાં ડેમનો અગાઉ 0.076 મીટર ખોલેલો એક દરવાજો આંશિક રીતે બંધ કરી હવે 0.06 મીટર સુધી ખુલ્લો રાખવામાં આવ્યો છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે હાલમાં ડેમમાં પાણીની આવક 52.5 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમની પૂર્ણ ક્ષમતા 53.1 મીટરની છે. ડેમમાં પાણીની આવક અને જાવક બંને 268 ક્યુસેક નોંધાઈ છે. આ સાથે ધોરાજી તાલુકાના સુપેડી, ભોડા, ભલગામડા, છાડવાવદર તથા ઉપલેટા તાલુકાના ઉપલેટા અને ડુમિયાણી સહિત નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા જણાવાયું છે. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના સવની ગામ નજીક હિરણ નદી ઉપર વિશાળ ડેમનું નિર્માણ થશે. આ ડેમને કારણે આસપાસના વિસ્તારના ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે, તેમજ પીવાના પાણીની સુવિધા પણ વધશે. રાજ્યસભાના સાંસદ માનસી પરમાર સમક્ષ આ વિસ્તારના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સાંસદે આ અંગે ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરતા સરકારે આ ડેમને મંજૂરી આપી હોવાનું જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું.
3: સરકાર દ્વારા 28 કરોડ રૂપિયાના ખર્ચે આ ડેમનું મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ વિસ્તારના લોકોને પીવાના પાણી તથા સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા થઈ શકશે એવું આયોજન જ્યારે સરકાર દ્વારા કરવામાં આવ્યું ત્યારે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeevan, અમારા એક્સ હેન્ડલ eirnews_abedને ફોલો કરશો. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરને કારણે પુસ્તકો ગુમાવનાર 7201 વિદ્યાર્થીઓને નવા પાઠ્યપુસ્તકો અપાશે. જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશજી ટંડલે વલસાડની અસરગ્રસ્ત શાળાઓની મુલાકાત લીધી હતી અને પૂરથી થયેલા નુકસાનની માહિતી મેળવી હતી. શિક્ષણ વિભાગ દરેક અસરગ્રસ્ત વિદ્યાર્થીને સમયસર પાઠ્યપુસ્તકો અને જરૂરી શૈક્ષણિક સહાય પૂરી પાડવા તેમજ સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે, જે અંતર્ગત પ્રાથમિક વિભાગના 4691 વિદ્યાર્થીઓ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના 2510 વિદ્યાર્થીઓને નવા પુસ્તકો આપવાનો નિર્ણય કરાયો છે. આ સાથે પૂરગ્રસ્ત શાળાઓમાં સ્વચ્છતા, સેનિટાઇઝેશન, રિપેરિંગ અને પુનઃસ્થાપનની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડોદરાની માંજલપુરની વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીનું મતદાન સવારે 7 ટકોરે શરૂ થઈ ગયું છે. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીનું આ ચૂંટણી રાજકીય ભાવિ નક્કી કરશે. 2,19,494 નોંધાયેલા મતદારો 260 મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 85 વર્ષથી ઉપરના અને દિવ્યાંગ મતદારો માટે હોમ વોટિંગની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. 1400 જેટલા પોલીસ કર્મીઓની સલામતી કવચ વચ્ચે આ મતદાનનો આરંભ થઈ ગયો છે. સાંજે 6 વાગ્યા સુધી ચાલનારા મતદાન બાદ 3 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર કરાશે. રાજ્યની સ્થાનિક સ્વરાજની ખાલી પડેલી 13 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ આજે જાહેર થશે. 28 જુલાઈના રોજ યોજાયેલ મતદાનમાં જૂનાગઢ મહાનગર

0: નગરપાલિકાની એક બેઠક પર સરેરાશ 57%, દેવગઢ બારીયા નગરપાલિકામાં 77% અને વિસનગર નગરપાલિકામાં 36, આણંદ જિલ્લા પંચાયતમાં 58, હળવદ તાલુકા પંચાયતમાં 71, પોશીના તાલુકા પંચાયતમાં 81, નેત્રંગ તાલુકા પંચાયતમાં 80 અને ફાગવેલ તાલુકા પંચાયતમાં 68% જેટલું મતદાન નોંધાયું હતું. આ તમામ બેઠકોનું પરિણામ બપોર સુધીમાં જાહેર થાય તેવી શક્યતા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026 દરમિયાન અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદઘાટન કર્યું. શ્રી સંઘવી આ પ્રસંગે કહ્યું કે લોકો અહીં આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અત્યાર સુધીમાં 5,000થી વધુ નોંધણીઓ થઈ છે. વિશ્વ ફેડરેશન અને ઘણા રમતવીરો 2 ઓગસ્ટ સુધી અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત લેશે. આ બોલી લગાવવાના દસ્તાવેજો નથી, આ અમારું સ્વપ્ન છે.
1: અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર મેં બહુ

0: જાહેર થાય તેવી શક્યતા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર સંઘવીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026 દરમિયાન અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદઘાટન કર્યું. શ્રી સંઘવીએ આ પ્રસંગે કહ્યું કે લોકો અહીં આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અત્યાર સુધીમાં 5,000થી વધુ નોંધણીઓ થઈ છે. વિશ્વ ફેડરેશન અને ઘણા રમતવીરો 2 ઓગસ્ટ સુધી અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત લેશે. આ બોલી લગાવવાના દસ્તાવેજો નથી, આ અમારું સ્વપ્ન છે.
1: अहमदाबाद एक्सपीरियंस सेंटर में बहुत ही लोगों को उत्साह है और खास तौर पे कल सुबह से लेके सेकंड तक अभी तक करीबन 5,000 से ज्यादा रजिस्ट्रेशन जो वर्ल्ड फेडरेशन है एवं कई एथलीट्स भी आने वाली 2 तारीख तक यहाँ पे विजिट कर रहे हैं. यहाँ पे देश के अलग अलग राज्य के स्वादिष्ट भोजनों का भी आयोजन किया गया है और 2030 के खास तौर पे मेहमान के तौर पे नहीं लेकिन एक फैमिली के तौर पे मैं दुनिया के सभी स्पोर्ट्स फेटर्निटी का भारत में गुजरात में बहुत बहुत स्वागत करता हूँ.
0: સાબરમતી ઇલેક્ટ્રિક લોકોશેડમાં ડબલ્યુએજી 12 લોકોમોટિવની જાળવણી માટે 113.63 કરોડની અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદપ્રકાશે ગઈકાલે સાબરમતી સ્થિત ઇલેક્ટ્રિક લોકોમોટિવ શેડની મુલાકાત લીધી હતી અને 113.63 કરોડના ખર્ચે નિર્મિત માલવાહક ઇલેક્ટ્રિક એન્જિનો માટે વિકસાવવામાં આવી રહેલી આધુનિક સુવિધાઓની સમીક્ષા કરી હતી. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 2 દિવસની અતિભારે વરસાદની આગાહી વચ્ચે કોઈપણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા રાજ્યનું તંત્ર ખડે પગે. વરસાદની સ્થિતિમાં ત્વરિત બચાવ અને રાહત કામગીરી માટે છોટાઉદેપુરમાં એનડીઆરએફની ટીમ તૈનાત. વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત રાજ્યના માર્ગોનું સમારકામ પૂરજોશમાં. વડોદરાના માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીનું મતદાન શરૂ. સ્થાનિક સ્વરાજની 30 બેઠકોની પેટાચૂંટણીનું આજે પરિણામ. અને કોમનવેલ્થ ગેમ્સની વચ્ચે ગ્લાસગોમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરના કરેલા ઉદઘાટન બાદ 5,000થી વધુની નોંધણી થઈ. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
4: શ્રોતા મિત્રો, આવો હવે સાંભળીએ ભૂલે બિસરગીત કાર્યક્રમનો શેષ ભાગ.

શું તમે મિત્રો આ ગીત સાથે જ આજનો હમ હેરાઈ પ્યાર કે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદના બંને ગૃહોમાં જાહેર પરીક્ષાઓ, ગેરનીતિ નિવારણ સુધારો અને રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક પસાર થયું. બિહાર સરકારે દરભંગાના રયમ અને મધુબનીના સાંકરી ખાતે બંધ પડેલી ખાંડ મિલો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટથી નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન શરૂ કરાવશે. અમેરિકાએ ઈરાની સંસ્થાઓ પર નવા પ્રતિબંધો લાદ્યા. ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 15 મેડલ જીત્યા. અને ઓડિશામાં ભારતીય હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. વિપક્ષના હંગામા વચ્ચે ગઈકાલે લોકસભામાં જાહેર પરીક્ષા, ગેરનીતિ નિવારણ સુધારો, જ્યારે રાજ્યસભામાં રાષ્ટ્રીય સન્માન નિવારણ જેવા મહત્વપૂર્ણ બિલ પસાર કરાયા. સાંભળીએ એક અહેવાલ.
1: लोकसभा में आज जहां लोक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयक 2026 पारित कर दिया गया, वहीं राज्यसभा ने राष्ट्र गौरव अपमान निवारण संशोधन विधेयक 2026 को पारित किया. लोकसभा में गृह राज्य मंत्री नित्यानंद राय ने जन्म और मृत्यु पंजीकरण संशोधन विधेयक 2026 भी प्रस्तुत किया. इसके अलावा लोकसभा ने एक राष्ट्र एक चुनाव से संबंधित विधेयक की जाँच कर रही संयुक्त संसदीय समिति का कार्यकाल संसद के शीतकालीन सत्र 2026 के अंतिम सप्ताह के पहले दिन तक बढ़ाने के प्रस्ताव को भी मंजूरी दी. नीट मुद्दे को लेकर छात्रों के प्रदर्शन के दौरान कथित पुलिस कार्रवाई के विरोध में विपक्षी सदस्यों के हंगामे के कारण दोनों सदनों की कार्यवाही कई बार बाधित हुई. इस कारण लोकसभा और राज्यसभा में प्रश्नकाल नहीं चल सका. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली.
0: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં નિકાસ પ્રમોશન કાઉન્સિલ અને ઉદ્યોગ સંગઠનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુક્ત વેપાર કરારોનો લાભ લેવા, ગુણવત્તા આધારિત નિકાસ દ્વારા બ્રાન્ડ ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા, લોજિસ્ટિક અને વેપાર સુવિધામાં સુધારો કરવા, બજાર એક્સેસ વિસ્તારવા અને એમએસએમઈ અને નવા નિકાસકારો માટે નવી તકો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે નવીન ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈસ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉત્પાદન ક્ષમતા ભારતના આર્થિક વિકાસને આગળ ધપાવશે. આ વિકાસ 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મદદ કરશે. નવી દિલ્હીમાં 22માં જીઆરડી ટાટા મેમોરિયલ લેક્ચરને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે દેશ શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનોના ગુણવત્તા, નવીનતાને સ્પર્ધાત્મકતા દ્વારા વૈશ્વિક સ્તરે નામ કરી શકે. 1,00,000 કરોડ રૂપિયાના સંશોધનો, વિકાસ અને નવીનતાના ભંડોળ, ઇન્ડિયા એઆઈ મિશન અને સેમિકન્ડક્ટર મિશન જેવી પહેલ દેશના નવીન ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે અને ઉભરતી તકનીકોના વિકાસને વેગ આપશે. બિહાર સરકારે દરભંગાના રયમ અને મધુબનીના સાંકરી ખાતે બંધ પડેલી ખાંડ મિલો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ અંગેના

0: પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. મીડિયાને માહિતી આપતા અધિક મુખ્ય સચિવ અરવિંદકુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે મંત્રીમંડળે બિહાર રમતગમત નીતિ 2026ને પણ મંજૂરી આપી છે. બેઠકમાં નાણાકીય વર્ષ 2026 અને 2027 માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ 97 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓના અમલીકરણને પણ મંજૂરી આપવામાં આવી છે. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા મત વિસ્તારોમાં પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. બિહારના બાંકીપુર, ગુજરાતના માંજલપુર અને મધ્યપ્રદેશના દંતિયામાં મતદાન થઈ રહ્યું છે. આજે સવારે 7 વાગે મતદાન શરૂ થયેલું. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. ભાજપ પ્રમુખ નીતિન નવીને રાજ્યસભામાં ચૂંટાયા અને બેઠક પરથી રાજીનામું આપ્યા બાદ બિહારના બાંકીપુરમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. મધ્યપ્રદેશની દાંતિયા બેઠક રાજેન્દ્ર ભારતીને ગેરલાયક ઠેરવવામાં આવતા ખાલી પડી હતી અને ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ગુજરાતની માંજલપુર બેઠક ખાલી પડી હતી. ચૂંટણી પંચે મતદાનનું 100% વેબકાસ્ટિંગ લાગુ કર્યું છે. આ ઉપરાંત આચારસંહિતાના ઉલ્લંઘન અંગેની ફરિયાદ માટે મતદાન મથકોની બહાર મોબાઈલ ડિપોઝિટ કાઉન્ટર્સ અને ઓનલાઈન સી વિજિલન્સ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે 2 ઓગસ્ટે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો આરંભ કરાવશે. માદક દ્રવ્યોના દુરૂપયોગ સામે આરંભ થનારું આ અભિયાન દેશમાં 100 અઠવાડિયા સુધી યોજાશે. માય ભારત પ્લેટફોર્મ દ્વારા આ અભિયાનમાં જોડાવા યુવાનોને આહવાન કરાયું છે. સામુદાયિક જોડાણ અને સતત જાહેર ભાગીદારીને પ્રોત્સાહન આપીને ડ્રગ્સ મુક્ત ભારતના નિર્માણ માટે એક સામૂહિક રાષ્ટ્રીય મિશનમાં યુવા નાગરિકોને સાંકળવાની આ પહેલ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ બાંગ્લાદેશના વિદેશમંત્રી ડોક્ટર ખલીલુર રહેમાન સાથે ગઈકાલે મુલાકાત કરી હતી. ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે શ્રી ત્રિવેદીએ બાંગ્લાદેશના વિદેશ રાજ્યમંત્રી શમા આબેદ ઇસ્લામ સાથે પણ મુલાકાત કરી હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી. ભારતે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ સમિટ માટે ખાસ મહેમાન તરીકે આ સમિટમાં ભાગ લેવા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનને આમંત્રણ આપ્યું છે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, ઇરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. અમેરિકાએ ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ સાથે જોડાયેલી અનેક સંસ્થાઓ પર નવા પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આ પ્રતિબંધો હેઠળ 8 ઓઇલ ટેન્કર અને 10 કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાનો આરોપ છે કે ઇરાનની રિવોલ્યુશનરી ગાર્ડ સૈન્ય હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા વાણિજ્યિક જહાજો પર દબાણ કરી રહી છે અને તેમને ફરજિયાત દરિયાઈ વીમો લેવા માટે દબાણ કરી રહી છે. અમેરિકાએ કેટલીક શિપિંગ કંપનીઓ પર ઇરાની ક્રૂડ ઓઇલ અને પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનો ચીન અને સંયુક્ત આરબ અમીરાતમાં પરિવહન કરવાનો આરોપ મૂક્યો છે. અમેરિકાના જણાવ્યા અનુસાર 2026ની શરૂઆતથી જ ઈરાનના શેડો ફ્લીટ સાથે સંકળાયેલા 100થી વધુ જહાજોને પ્રતિબંધોની સૂચિમાં ઉમેરવામાં આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ જાપાનમાં 7.1ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 18 થઈ ગયો છે. 62 લોકો ઘાયલ થયા હતા, જ્યારે ઘણા લોકો ગુમ થયા છે. સાંભળીએ એક અહેવાલ.
1: ક્યુશુ द्वीप के कुमामोतो प्रांत में आए इस भूकंप से बड़े पैमाने पर तबाही हुई. भूकंप के बाद लगभग 34,900 घरों में बिजली और करीब 15,000 घरों में पानी की आपूर्ति बाधित है. 8,800 से अधिक लोग राहत शिविरों में रह रहे हैं. वहीं बुलेट ट्रेन सेवाएं अभी भी निलंबित हैं और कुछ उड़ानें रद्द कर दी गई हैं. हालांकि कुमामोतो हवाई अड्डे पर परिचालन फिर से शुरू हो गया है. विश्व दर्पण के लिए समाचार कक्ष से वैष्णवी.
0: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પેરા એથ્લેટ્સમાં ઇતિહાસ રચ્યો. પુરૂષોની 100 મીટર T47 ફાઇનલમાં ઐતિહાસિક 1-2 ફિનિશ મેળવ્યો છે, જેમાં દિલીપ મહાદુર ગાવિતે સુવર્ણ ચંદ્રક અને મોહમ્મદ બેસિલ માર્સિંગન નકથે રજક ચંદ્રક જીત્યો છે. ગામિતે ગેમ્સ રેકોર્ડ અને સિઝન બેસ્ટ સમય 10.71 સેકન્ડ સાથે ટોચનું સ્થાન મેળવ્યું, જ્યારે બેસિલે 10.83 સેકન્ડનો સિઝનનો બેસ્ટ સમય બનાવીને રેસમાં બીજા સ્થાને રહ્યો. લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે અગાઉ પુરૂષોના લોંગ જમ્પમાં રજત ચંદ્રક જીતવાની સાથે શ્રીશંકર કોમનવેલ્થ ગેમ્સમાં 2 ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ લોંગ જમ્પર બન્યો છે. આ મેડલથી ભારતની સ્ટેન્ડિંગમાં 8મા સ્થાને પહોંચી ગયું છે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 3જા દિવસના અંતે 3 સુવર્ણ, 9 રજત અને 3 કાંસ્ય ચંદ્રકો સાથે કુલ 15 ચંદ્રકો મેળવ્યા છે. ઓડિશામાં ભારતીય હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં નદીઓના પૂરના કારણે ઓડિશા

0: હાઈ એલર્ટ પર છે. આગાહી સાથે વહીવટીતંત્રએ રાહત અને તૈયારીના પગલાં વધુ ત્વરિત બનાવ્યા છે. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
1: આજના તમામ અખબારોમાં પેપર લીક વિરોધી બિલ પર સંસદમાં ચર્ચા અંગેના સમાચારોને મુખ્ય મથાળામાં સમાવાયા છે. સંદેશ લખે છે, પેપર લીક કાયદો લોકસભામાં ધ્વનિમતથી પસાર. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, વિદ્યાર્થીઓ પર પેલેટ ગન કોણે ચલાવી રાહુલ, આરોપો ખોટા, કોઈ ગોળી ચાલી નથી ભાજપ. વિદ્યાર્થીઓ પર ગોળીબારનો આદેશ આપનાર અમિત શાહને હટાવો, આ હેડલાઇન છે ગુજરાત સમાચારની. આ ઉપરાંત રશિયા મુદ્દે યુએસ સેનેટમાં પ્રસ્તાવને લીલી ઝંડી, ભારત સહિત 5 દેશો પર 100% ટેરીફનું જોખમ, અમેરિકાએ H1 વિઝાના નિયમોના પાલન માટે સખ્તાઈ વધારી જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારમાં માંજલપુરની પેટા ચૂંટણી, અમદાવાદના વેપારીઓ સામે જાહેર કરાયેલી સહાય અંગે ગણગણાટ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: સંસદના બંને ગૃહોમાં જાહેર પરીક્ષાઓ ગેરનીતિ નિવારણ સુધારા અને રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક પસાર થયું. બિહાર સરકારે દરભંગાના રયમ અને મધુબનીના સાંકરી ખાતે બંધ પડેલી ખાંડ મિલો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટથી નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન શરૂ કરાવશે. અમેરિકાએ ઈરાનની સંસ્થાઓ પર નવા પ્રતિબંધો લાદ્યા. ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 15 મેડલ જીત્યા. અને ઓડિશામાં ભારતીય હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 એ રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. આવો સાંભળીએ સીમા ફિલ્મનું આ ગીત, બન્ના ડે અને સાથીના સ્વરમાં, શબ્દ અને સંગીત શંકર જયકિશનનું.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સીમા ફિલ્મનું આ ગીત. એ પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું.

0: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગિરીશભાઈ ગણદેવી કર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવી કર જ્વેલર્સ, જીતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા. સમીર પંચલી દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ વાત એક ફિલ્મની, જેમાં આજની ફિલ્મ છે અમર પ્રેમ.
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ. શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
3: દોસ્તો નમસ્કાર, હું આપનો દોસ્ત સમીર પંચોલી લઈને આવી ગયો છું આપનો મનપસંદ કાર્યક્રમ વાત એક ફિલ્મની.

0: વાત એક ફિલ્મની. દોસ્તો, વર્ષ 1972 એક એવી ફિલ્મ આવી જેના ગીતો આજે પણ જ્યારે કાનમાં પડે છે ત્યારે દિલમાં એક અનોખો અહેસાસ જગાડી જાય છે. એક એવી વાર્તા જેણે પ્રેમ, ત્યાગ અને સંબંધોની વ્યાખ્યા કાયમ માટે બદલી નાખી. અભિનેતા રાજેશ ખન્નાએ જયારે સ્ક્રીન ઉપર આવીને કહ્યું,
1: યે લો ફિર તુમ્હારી આંખો મે પાણી, મેને તુમસે કિતની બાર કહા પુષ્પા, મુઝસે યે આંસુ નહીં દેખે જાતે, આઈ હેટ ટીઅર્સ.
0: ત્યારે જાણે આખો દેશ એ સંવાદનો દીવાનો થઈ ગયો. શક્તિ સામંતના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ માત્ર એક લવ સ્ટોરી નથી, પણ સમાજની નજરે તરછોડાયેલા બે આત્માઓના પવિત્ર અને નિસ્વાર્થ સંબંધની અમર ગાથા છે. તો દોસ્તો, આજના કાર્યક્રમમાં આપણે સફર કરીશું અદભુત સંગીત, આર ડી બર્મનની અદ્વિતીય ધૂનો, આનંદ બક્ષીના અર્થસભર શબ્દો અને કિશોર કુમારના અમર અવાજની દુનિયામાં. હા, હું વાત કરી રહ્યો છું સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અદભુત અભિનેત્રી શર્મિલા ટાગોરની સદાબહાર ફિલ્મ અમર પ્રેમની.

દોસ્તો, અમર પ્રેમ એ વર્ષ 1972માં રિલીઝ થયેલી એક જાણીતી ભારતીય હિન્દી ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન શક્તિ સામંત દ્વારા શક્તિ ફિલ્મ્સ કંપનીના બેનર હેઠળ કરવામાં આવ્યું હતું. ફિલ્મની પટકથા અરવિંદા મુખર્જીએ તૈયાર કરી હતી, જ્યારે તેના સંવાદો રમેશ પંત દ્વારા લખવામાં આવ્યા હતા. આ ફિલ્મ બિભૂતિ ભૂષણ બંદોપાધ્યાયની વાર્તા અને બંગાળી ફિલ્મ નિશી પદ્મ, જે હિંગુર કોચુરી પર આધારિત હતી, તેના પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવી હતી. ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે બોલીવુડના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને મુખ્ય અભિનેત્રી તરીકે શર્મિલા ટાગોરે શાનદાર અભિનય કર્યો હતો. ફિલ્મની સિનેમેટોગ્રાફી આલોકદાસ ગુપ્તાએ સંભાળી હતી અને તેનું સંપાદન ગોવિંદ દલવાડી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ક્લાસિક ફિલ્મ 28 જાન્યુઆરી 1972ના રોજ સિનેમાઘરોમાં જાહેર થઈ હતી. આ ફિલ્મનું સંગીત બોલીવુડના દિગ્ગજ સંગીતકાર આર ડી બર્મને આપ્યું હતું. આ સાઉન્ડટ્રેકમાં કિશોર કુમાર, લતા મંગેશકર અને આર ડી બર્મનના પિતા એસ ડી બર્મન જેવા મહાન પ્લેબેક ગાયકોએ પોતાના અવાજ આપ્યા હતા. ફિલ્મના હૃદયસ્પર્શી શબ્દો જાણીતા ગીતકાર આનંદ બક્ષીએ આપ્યા હતા. આનંદ બક્ષી દ્વારા લખાયેલા અને કિશોર કુમારના અવાજમાં ગવાયેલા ગીતો પ્રેક્ષકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા.

સાઉન્ડ ટ્રેકને લોકો તરફથી એટલો બધો પ્રેમ મળ્યો કે તેનું સુપ્રસિદ્ધ ગીત ચિનગારી કોઈ ભડકે 1972 વર્ષના અંતમાં રેડિયો સિલોનના પ્રખ્યાત કાર્યક્રમ બિનાકા ગીતમાલાની વાર્ષિક યાદીમાં 5મા સ્થાને રહ્યું હતું. જ્યારે બડા નટકઠેરે કૃષ્ણ કનૈયા ગીતની ધૂન તૈયાર થઈ રહી હતી ત્યારે ફિલ્મ નિર્દેશક શક્તિ સામંતે આપેલી સામાન્ય ભજનની ટૂંકી વાર્તા પરથી આરડી બર્મને એક સુર બનાવ્યો હતો, પરંતુ તેમના પિતા અને પીઢ સંગીતકાર એસડી બર્મને તેમાં દરમિયાનગીરી કરી હતી. તેમની પરિસ્થિતિનું ચોક્કસ વર્ણન સાંભળીને આરડી બર્મને ટોકતા પૂછ્યું કે આ સુરમાં તારામાં રહેલો સંગીતકાર ક્યાં છે પંચમ, અને સમજાવ્યું કે શર્મિલા ટાગોરના પાત્રમાં અહીં માત્ર એક નટખટ છોકરી નથી, પરંતુ તે બાળકના કારણે તેની માતૃત્વની વૃત્તિ ઉત્તેજિત થઈ છે, તેથી સુરમાં ક્યારેય માતા ન બની શકવાની વેદના વ્યક્ત થવી જોઈએ. પિતાની આ સલાહને ધ્યાનમાં રાખીને આરડી બર્મને રાગ ખમાજમાં એક નવી ધૂન બનાવી, જેને લતા મંગેશકરે અદભુત ભાવનાત્મક સ્પષ્ટતા સાથે ગાયું અને આ ગીત ક્લાસિક બન્યું, જેને પાછળથી આરડી બર્મને તેમના પિતા પાસેથી મળેલો સંગીતનો શ્રેષ્ઠ પાઠ ગણાવ્યો હતો.

ફિલ્મ અમર પ્રેમની વાર્તા માનવીય મૂલ્યો, એકલતા અને નિસ્વાર્થ સંબંધોની આસપાસ ફરે છે. વાર્તાની મુખ્ય નાયિકા પુષ્પા એટલે કે શબેલા ટાગોર ને તેનો પતિ ઘરની બહાર કાઢી મૂકે છે અને ગામનો જ એક માણસ તેને કલકત્તા રેડલાઇટ એરિયામાં વેચી દે છે. પુષ્પા આ નર્ક જેવી જિંદગી સ્વીકારી લે છે, જ્યાં તેની મુલાકાત એક અમીર પણ નશાની લત ધરાવતા વેપારી આનંદબાબુ એટલે કે રાજેશ ખન્ના સાથે થાય છે. આનંદબાબુ પોતાના અસફળ અને નીરસ પરિણિત જીવનથી કંટાળીને પુષ્પાના અવાજ અને ગાયકી તરફ આકર્ષાય છે. આ બંને વચ્ચે કોઈ શારીરિક આકર્ષણ વિનાનો એક પવિત્ર, આદરપૂર્વકનો અને અનામી સંબંધ બંધાય છે, જ્યાં આનંદબાબુ તેને રડતી જોઈને હંમેશા કહે છે, પુષ્પા, આઈ હેટ ટીયર્સ. વાર્તામાં બીજો ભાવનાત્મક વળાંક ત્યારે આવે છે જ્યારે પુષ્પાના પડોશમાં રહેતો એક નાનો છોકરો નંદુ, જેને તેની સાવકીમાં બહુ હેરાન કરે છે, તે પુષ્પા પાસે આશરો અને માતૃત્વનો પ્રેમ મેળવે છે. આનંદબાબુ પણ નંદુને બહુ પ્રેમ કરે છે, પરંતુ સમાજના ટોણા અને વેશ્યાવૃત્તિના કલંકના કારણે નંદુના પિતા તેને લઈને ત્યાંથી ચાલ્યા જાય છે અને આનંદબાબુ પણ પુષ્પાની ભલાઈ માટે ત્યાંથી દૂર થઈ જાય છે. વર્ષો પછી જ્યારે નંદુ એટલે કે વિનોદ મહેરા મોટો થઈને એક એન્જિનિયર બને છે, ત્યારે તે પોતાની પાલકમાતા પુષ્પાને ખૂબ જ દયનીય સ્થિતિમાં જુએ છે. અંતમાં વૃદ્ધ થઈ ગયેલા આનંદબાબુ અને પુષ્પા ફરી મળે છે અને નંદુ પુષ્પાને સન્માનપૂર્વક પોતાના ઘરે માતા તરીકે લઈ જાય છે, જે સમાજના તમામ કડવા નિયમો પર સાચા પ્રેમની જીત દર્શાવે છે.

0: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર KGIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. 10:30 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: વડોદરાનું આભૂષણ એટલે વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના એટલે વડનેરકર જ્વેલર્સ. શુદ્ધતા અને પારદર્શિતા એટલે વડનેરકર જ્વેલર્સ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકરનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: ક્લાસિક ફિલ્મ અમર પ્રેમમાં બોલીવુડના દિગ્ગજ કલાકારોની શાનદાર સ્ટારકાસ્ટ જોવા મળી હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા તરીકે અભિનેત્રી શર્મિલા ટાગોરે પુષ્પાનું હૃદયસ્પર્શી પાત્ર ભજવ્યું હતું, જ્યારે સુપરસ્ટાર રાજેશ ખન્ના આનંદબાબુના યાદગાર રોલમાં જોવા મળ્યા હતા. તેમની સાથે વિનોદ મહેરાએ પુષ્પાના માનસપુત્ર નંદકિશોર શર્મા ઉર્ફે નંદુ તરીકે અભિનય કર્યો હતો, જ્યારે નંદુના બાળપણની ભૂમિકા માસ્ટર બોબીએ અને તેના નાના ભાઈની ભૂમિકા માસ્ટર રાજુએ ભજવી હતી. ફિલ્મમાં ફરીદા જલાલે નંદુની પત્નીનો રોલ કર્યો હતો. નંદુના પિતા મહેશ શર્મા તરીકે સુજીત કુમાર અને નંદુની સાવકી માતા તરીકે કમલા શર્માના નકારાત્મક પાત્રમાં બિંદુએ શાનદાર અભિનય કર્યો હતો. આ ઉપરાંત સહાયક કલાકારોમાં ઓમપ્રકાશે નટવરલાલની, અભિ ભટ્ટાચાર્યએ ડોક્ટર ઘોષની અને સત્યેન્દ્ર કપૂરે વિજયની ભૂમિકા ભજવી હતી. મદનપુરી નેપાળી બાબુના નેગેટિવ રોલમાં જોવા મળ્યા હતા, જ્યાં લીલા મિશ્રાએ મોસીનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મની અન્ય સ્ટારકાસ્ટમાં અસિત સેન, મનમોહન, રાકેશ પાંડે, હીરાલાલ, મૂળચંદ અને જાનકીદાસ જેવા જાણીતા કલાકારોએ પણ નાના પરંતુ મહત્વના રોલ કરીને આ ફિલ્મને અમર બનાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. દોસ્તો, 1960ના દાયકામાં ચાઇના ટાઉન, એક રાજ, કાશ્મીર કી કલી, સાવન કી ઘટા અને એન ઇવનિંગ ઇન પેરિસ એવી સુપરહિટ મનોરંજક ફિલ્મો આપ્યા બાદ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શક્તિ સામંતે પોતાની કારકિર્દીમાં એક નવો વળાંક લીધો અને ભાવનાત્મક ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન વર્ષ 1970માં અરબિંદા મુખર્જીએ ઉત્તમ કુમાર અને સાબિત્રી ચેટર્જીની મુખ્ય ભૂમિકામાં લઈને નિશી પદ્મ નામની એક ઉત્કૃષ્ટ બંગાળી ફિલ્મ બનાવી હતી. જ્યારે શક્તિ સામંતે આ ફિલ્મ જોઈ ત્યારે તેઓ અભિનેતા ઉત્તમ કુમારના દમદાર અભિનયથી અત્યંત પ્રભાવિત થયા અને તેમણે આ ફિલ્મને હિન્દીમાં ફરીથી બનાવવાનો દ્રઢ નિર્ણય કર્યો. જો કે તેમણે હિન્દી દર્શકોને ધ્યાનમાં રાખીને તેની મૂળ સ્ક્રિપ્ટમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવાનું પણ નક્કી કર્યું. આ મૂળ ફિલ્મ પ્રખ્યાત લેખક બિભીતી ભૂષણ બંદોપાધ્યાય દ્વારા લખાયેલી બંગાળી ટૂંકી વાર્તા હિંગર કોચુરી પર આધારિત હતી. આ રસપ્રદ નામ બંગાળી ભાષામાં મોડી બપોરે ખવાતા એક લોકપ્રિય નાસ્તા કચોરી પરથી

પ્રેરિત હતું, જેને દાળ અને હિંગના પૂરણથી તૈયાર કરીને તળવામાં આવે છે. આ વાર્તા સૌ પ્રથમવાર 1956 બંદોપાધ્યાયના ટૂંકી વાર્તા સંગ્રહ ગલ્પ પંચાશત 50 વાર્તાઓમાં પ્રકાશિત થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બંદોપાધ્યાયની વાર્તાઓ પરથી જ અગાઉ મહાન દિગ્દર્શક સત્યજીત રે દ્વારા વિશ્વ પ્રસિદ્ધ પાથેર પાંચાલી અને આખી અપુ ટ્રાયોલોજીનું સફળ રૂપાંતરણ કરવામાં આવ્યું હતું. હિન્દી ફિલ્મ અમરપ્રેમ તૈયાર કરવા માટે શક્તિ સામંતે મુખર્જીને તેની પટકથા લખવાની જવાબદારી સોંપી, જેમને મૂળ નિશી પદ્મની પટકથા પણ લખી હતી. આ સાથે જ સામંતના લાંબા સમયના સહયોગથી રમેશ પંતે તેના શાનદાર હિન્દી સંવાદો લખ્યા. સિનેમા જગતનો સૌથી પ્રખ્યાત સંવાદ પુષ્પા આઈ હેટ ટીયર્સ વાસ્તવમાં મૂળ બંગાળી ફિલ્મનો જ એક ભાગ હતો, પરંતુ સામંતે નાના સંવાદની ક્ષમતાને ઓળખીને તેને હિન્દીમાં સુપરસ્ટાર રાજેશ ખન્નાની આગવી ટ્રેડમાર્ક શૈલીમાં જોરદાર અસર પેદા કરવા માટે વારંવાર ઉપયોગમાં લેવાનું

0: લાંબી ટ્રેડમાર્ક શૈલીમાં જોરદાર અસર પેદા કરવા માટે વારંવાર ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું. બાદમાં ફિલ્મના બંને પ્રતિભાશાળી લેખકોએ પોતપોતાની શ્રેણીમાં પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો હતો.
1: કબ હુઆ અબ ક્યા સુનાયે.

0: પૂજા પ્લસ પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट.
2: ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થયા પછી દિગ્દર્શક શક્તિ સામંતે શર્મિલા ટાગોરનો સંપર્ક કર્યો હતો. શર્મિલા ટાગોરે અગાઉ રાજેશ ખન્ના સાથે કાશ્મીર કી કલી, એન ઇવનિંગ ઇન પેરિસ અને આરાધના જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને આ ફિલ્મમાં પોતાનું પાત્ર પુષ્પા ખૂબ જ મજબૂત લાગ્યું એટલે તરત જ તેમને હા પાડી દીધી. તેમના પુત્ર સૈફ અલી ખાનના જન્મ પછી તેમને સાઇન કરેલી આ પહેલી ફિલ્મ હતી. બીજી તરફ ફિલ્મમાં આનંદી ભૂમિકા માટે સામંતની પહેલી પસંદગી અભિનેતા રાજકુમાર હતા. શક્તિ સામંતને લાગતું હતું કે આરાધનાની ભવ્ય સફળતા પછી સુપરસ્ટાર બનેલા રાજેશ ખન્ના આવી સ્ત્રી પ્રધાન ફિલ્મમાં કામ કરવા તૈયાર નહીં થાય. જો કે રાજેશ ખન્નાએ શક્તિ સામંતને ખાતરી આપી કે તે આ રોલને પૂરો ન્યાય આપશે. એટલું જ નહીં, ખન્નાએ ઋષિકેશ મુખર્જીની વિવેચકો દ્વારા વખણાયેલી ફિલ્મ આનંદમાં પોતાના પાત્ર સાથે ભાવનાત્મક જોડાણ બનાવવા માટે આ ફિલ્મમાં પણ પાત્રનું નામ અનંતથી બદલાવીને આનંદ રખાવ્યું હતું. ફિલ્મ અમરપ્રેમનું શૂટિંગ સંપૂર્ણપણે ઇસ્ટમેન કલરમાં મુંબઈના નટરાજ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું. ફિલ્મનું પ્રખ્યાત ગીત ચિનગારી કોઈ ભડકે કોલકાતાના હાવડા બ્રિજની પૃષ્ઠભૂમિમાં હુગલી નદી પર એક હોડી પર સેટ કરવામાં આવ્યું હતું. જો કે કોલકાતાના તત્કાલીન અધિકારીઓએ ભારે ભીડ થવાની આશંકાથી પુલ નીચે શૂટિંગ કરવાની પરવાનગી આપી ન હતી. આથી ક્રૂ મેમ્બર્સે ઘૂંટણ સમા પાણીમાં ઉભા રહીને સ્ટુડિયોની અંદર એક પાણીની ટાંકીમાં ગીતનું ફિલ્માંકન કર્યું હતું. નિર્દેશક શક્તિ સામંત અગાઉ ઓપી નૈયર અને શંકર જયકિશન જેવા દિગ્ગજ સંગીતકારો સાથે કામ કરી ચૂક્યા હતા, પરંતુ કટી પતંગ પછી તેમને ફરી એકવાર આર ડી બર્મન પર ભરોસો મૂક્યો. આર ડી બર્મને પણ આ ફિલ્મ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ સંગીત આપવા માટે સખત મહેનત કરી હતી. શક્તિ સામંત એક મુલાકાતમાં યાદ કરતા જણાવ્યું હતું કે અમર પ્રેમના સંગીત માટે પંચમદા સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી પોતાના રૂમમાં સતત કામ કરતા હતા. આ સાઉન્ડટ્રેકના સુપ્રસિદ્ધ ગીત રૈના બીતી જાય માટે લતા મંગેશકરને દાયકાનું શ્રેષ્ઠ શાસ્ત્રીય ગીતનું સન્માન મળ્યું હતું. આ ગીત 2 રાગોના એક અસામાન્ય મિશ્રણમાં સેટ કરવામાં આવ્યું હતું, જેમાં તેના મુખડા અથવા શરૂઆતના શ્લોકમાં રાગ તોડી અને અંતરામાં રાગ ખમાજનો ઉપયોગ કરાયો હતો. આ ગીત કમ્પોઝ કરતી વખતે બર્મને તેમના પિતા એસ ડી બર્મને ગાયેલા બેલા બોએ જાય પરથી પ્રેરણા લીધી હતી અને આનંદ બક્ષીએ કૃષ્ણ રાધાના મોટીફનો ઉપયોગ કરીને તેને મીરા ભજન જેવું સ્વરૂપ આપ્યું હતું. તો આવો સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં આ સુમધુર ગીત.

0: પીજીઆઈટી સાવલી. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: જરૂર સુનિયે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સ.
0: વડનેરકર જ્વેલર્સ, વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

ફિલ્મ અમર પ્રેમનું સંગીત ભારતીય સિનેમાના ઇતિહાસમાં મેલોડી આધારિત સંગીતનું એક અદભુત ઉદાહરણ છે, જેના તમામ ગીતો આનંદ બક્ષી દ્વારા લખવામાં આવ્યા છે અને સંગીત આરડી બર્મને તૈયાર કર્યું છે. આ સાઉન્ડ ટ્રેકના અંતભાગમાં બર્મને તેમના પિતા એસડી બર્મને તેમના લાક્ષણિક બારડિક એટલે કે લોકગાયક જેવા અવાજમાં ડોરી મેં બિઠાઈ કે કહાર ગાવા માટે રાજી કર્યા હતા, જે ફિલ્મમાં બે વાર આવે છે અને એસડી બર્મનની પ્લેબેક સિંગર તરીકેની કારકિર્દીના સૌથી યાદગાર ગીતોમાંનું એક બની ગયું હતું. આ સિવાય આ આલ્બમનું અન્ય એક ગીત કુછ તો લોગ કહેંગે પણ ભારતીય સિનેમાના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી પ્રિય અને સદાબહાર ફિલ્મી ગીતોમાંનું એક માનવામાં આવે છે. ફિલ્મ અમર પ્રેમની રજૂઆત પહેલા દિલ્હીમાં એક ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં જનરલ સેમ માણેકશાએ કલાકારોને આમંત્રણ આપ્યું હતું. જોકે તેના બીજા જ દિવસે 1971નું ભારત પાકિસ્તાન યુદ્ધ શરૂ થઈ જવાના કારણે ફિલ્મનું પ્રદર્શન બંધ જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષ 1972 એ પાકિઝા, દુશ્મન અને બેઈમાન જેવી મોટી ફિલ્મોનું વર્ષ હતું. આ કપરી સ્પર્ધા વચ્ચે પણ રિલીઝ થયા પછી અમર પ્રેમ તે વર્ષની ટોચની ફિલ્મોમાં 8મા ક્રમે રહી હતી. આ ફિલ્મ સાથે જ દિગ્દર્શક શક્તિ સામંતે અભિનેતા રાજેશ ખન્ના સાથે મળીને હિટ ફિલ્મોની હેટ્રિક હાંસલ કરી હતી, જેની શરૂઆત આરાધના અને કટી પતંગથી થઈ હતી. ફિલ્મમાં આરડી બર્મનનું સંગીત તેમની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ સંગીતમાંનું એક સાબિત થયું હતું. આ ફિલ્મમાં કિશોરકુમાર દ્વારા ગવાયેલ ગીતો ચિનગારી કોઈ ભડકે, કુછ તો લોગ કહેંગે અને યે ક્યા હુઆ તથા લતા મંગેશકર દ્વારા ગવાયેલું રહેના બીતી જાય આજે પણ સદાબહાર હિટ ગીતો તરીકે ઓળખાય છે. 20મા ફિલ્મફેર એવોર્ડ્સમાં ફિલ્મે વિવિધ શ્રેણીઓમાં નોંધપાત્ર સફળતા મેળવીને પ્રશંસા મેળવી હતી. આ સમારોહમાં ફિલ્મે 3 અગત્યના એવોર્ડ જીત્યા હતા, જેમાં અરબિંદા મુખર્જીને શ્રેષ્ઠ પટકથા માટે, રમેશ પંતને શ્રેષ્ઠ સંવાદ માટે અને જહાંગીર નવરોજીને શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન માટે પુરસ્કાર મળ્યો હતો. આ જીત ઉપરાંત ફિલ્મ અન્ય મુખ્ય શ્રેણીઓમાં પણ નામાંકિત થઈ હતી, જેમાં રાજેશ ખન્નાને શ્રેષ્ઠ અભિનેતા તરીકે અને શર્મિલા ટાગોરને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે નામાંકન મળ્યું હતું. સંગીત વિભાગમાં પણ આ ફિલ્મનો દબદબો રહ્યો હતો, જેમાં આરડી બર્મન શ્રેષ્ઠ સંગીત નિર્દેશક તરીકે નામાંકિત થયા હતા. આ સાથે જ લોકપ્રિય ગીત ચિનગારી કોઈ ભડકે માટે આનંદ બક્ષીને શ્રેષ્ઠ ગીતકાર તરીકે અને કિશોર કુમારને બેસ્ટ મેલ પ્લેબેક સિંગર તરીકેનું નામાંકન મળ્યું હતું. તો આવો સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં આ યાદગાર ગીત.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: ફિલ્મ આરાધનાની ભવ્ય સફળતા પછી રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરની જોડી ભારતીય સિનેમાના 100 વર્ષના ઇતિહાસમાં સૌથી અગ્રણી ઓનસ્ક્રીન રોમેન્ટિક યુગલોમાંની એક બની ગઈ હતી. આ જોડી આગળ જતા યશ ચોપરાની દાગ, બાસુ ભટ્ટાચાર્યની આવિષ્કાર ઉપરાંત છોટી બહુ, માલિક, રાજા રાની જેવી લોકપ્રિય ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. દોસ્તો, આ ફિલ્મનો પ્રભાવ સિનેમાની સાથે સાથે ફેશન જગત ઉપર પણ ઊંડો પડ્યો હતો. ફિલ્મ અમરપ્રેમમાં શર્મિલા ટાગોરના પાત્ર પુષ્પા દ્વારા પહેરવામાં આવેલા પફ સ્લીવડ બ્લાઉઝ ખૂબ જ લોકપ્રિય થયા હતા. આ ફેશન સૌપ્રથમ 1950ના દાયકામાં દેવિકા રાની પર જોવા મળી હતી, જેને આ ફિલ્મે ફરીથી જીવંત કરી દીધી હતી. આ સિવાય ફિલ્મમાં 5 વખત બોલાયેલો રાજેશ ખન્નાનો સુપ્રસિદ્ધ સંવાદ પુષ્પા આઈ હેટ ટીયર્સ ભારતીય સિનેમાના યાદગાર સંવાદોમાં સ્થાન પામ્યો છે, જેની વર્ષો સુધી અલગ અલગ જગ્યાએ પેરોડી પણ કરવામાં આવી છે. વર્ષ 2009ના એપ્રિલ મહિનામાં દિગ્દર્શક શક્તિ સામંતના અવસાન બાદ જુલાઈ 2009માં દિલ્હી ખાતે તેમના સન્માનમાં શક્તિ સામંત ફિલ્મ્સ પર એક પૂર્વદર્શન યોજાયું હતું. આ ખાસ કાર્યક્રમની શરૂઆત તેમની સુપરહિટ ફિલ્મ અમરપ્રેમના સ્ક્રીનિંગ સાથે કરવામાં આવી હતી. તો આવો સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં આ આઇકોનિક ગીત.

દોસ્તો, આજની સફરમાં આપણે વાત કરી હિન્દી સિનેમાની એક એવી માસ્ટરપીસની જે માત્ર એક ફિલ્મ નથી પણ લાગણીઓનો જીવંત દસ્તાવેજ છે. શર્મિલા ટાગોર અને રાજેશ ખન્નાનો નિખાલસ અભિનય નોંધ લેવા મજબૂર કરે છે. આ ફિલ્મમાં કોઈ પ્રેમની સીમાઓ નથી, કોઈ અપેક્ષાઓ નથી, માત્ર એકબીજા માટેનો આદર અને નિસ્વાર્થ ભાવ છે જે ખાસ સમજવા જેવો છે. આરડી બર્મનનું સંગીત અને આનંદ બક્ષીના ગીતો, ચિનગારી કોઈ ભડકે, કુછ તો લોગ કહેંગે, યે ક્યા હુઆ, આ એવા ગીતો છે જે તમારા આત્માને સ્પર્શી જશે. કિશોર કુમારના અવાજનું જાદુ

આજે પણ એટલો જ તાજો લાગે છે. ફિલ્મનો અમર સંવાદ જે આજે પણ એટલો જ સાચો લાગે છે. પુષ્પા આઈ હેટ ટીયર્સ આ લાઇન આપણને શીખવે છે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કોઈના ચહેરા પર સ્મિત કેવી રીતે લાવવું જોઈએ. જો તમે સાચો પ્રેમ, અદભુત સંગીત અને માનવીય સંબંધોની ઊંડાણને સ્ક્રીન પર અનુભવવા માંગતા હોવ તો અમર પ્રેમ ચોક્કસ જોજો. તો દોસ્તો, આજની આ સુંદર યાદ સાથે હું તમારો દોસ્ત સમીર પંચોલી હવે રજા લઉં છું. આવતા સપ્તાહે આજ દિવસે આજ સમયે એક નવી ફિલ્મની અવનવી વાતો સાથે મળીશું, એ જ કાર્યક્રમમાં જેનું નામ છે વાત એક ફિલ્મની.

0: बात एक फिल्म ने।
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સમીર પંચોલી દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ વાત એક ફિલ્મને। આ કાર્યક્રમનું પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું।
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
3: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી।
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
1: શ્રોતા મિત્રો, આવો હવે સાંભળીએ આરાધનો ફિલ્મનું આ ગીત કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં। આનંદ બક્ષીની આ શબ્દરચનાને સંગીત આપ્યું છે એસ ટી બર્મને।

0: પોલીસ?
1: મિસ સીમા
0: જી,
1: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
0: કેમ પણ હું
1: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1 લાખ આપો, બચી જશો.
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
0: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
1: અરે,
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
2: હેલો મમ્મા.
0: હાય.
3: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

0: સારા ગણદેવી કરી જોઈલાસ, શુકરનું સોનું તો સારા ગણદેવી કરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું સારા ગણદેવી કરી જોઈલાસ, દાણિયા બજાર અને વાઘોડિયા રોડ વડોદરા. કેજેઆઈટી સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: વડનેર કેર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કેર જ્વેલર્સના જ. વડનેર કેર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી, સુરક્ષા હમારી. અબ નહીં રહેગી મચ્છરોં સે પરેશાની, ક્યુંકી એક મચ્છર ઇન્સાન કો સોને નહીં દેતા હૈ. નઈ ટેકનોલોજી કી મચ્છર જાલી કે લિયે સંપર્ક કરે 45 વર્ષ સે આપકી સેવા મેં ઉપસ્થિત આરકે બ્લાઇન્ડ્સ, દાંડિયા બજાર, 9825027525. સેહત આપકી, સુરક્ષા હમારી. યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
0: 93.9 મેગાહર્ટ્ઝ પર યે હૈ કાર્યક્રમ નગમે હમારી પસંદ કે. दोस्तों, आज के इस डिजिटल दौर में हमारे पास सोशल मीडिया पर तो सैकड़ों फ्रेंड्स हैं, लेकिन दिल का हाल बताने के लिए वो दो तीन पुराने और सच्चे यार ही काम आते हैं. वो दोस्त जिनके साथ बैठकर चाय की चुस्की लेना ही दुनिया का सबसे बड़ा सुकून बन जाता है. जिनके साथ कोई फॉर्मेलिटी नहीं होती, बस बेफिक्री होती है. अगर आज आपका कोई दोस्त आपसे दूर है या किसी वजह से बात नहीं हो पा रही है, तो आज का दिन सही मौका है. एक कॉल कीजिए, पुरानी यादें ताजा कीजिए, इसी बेफिक्र और अलमस्त दोस्ती के याद दिलाता ये गीत सुनिए. चश्मे बद्दूर फिल्म से सोनू निगम की आवाज में कौशिक मुनीर की शब्द रचना को संगीत से सजाया है साजिद वाजिद ने.

આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભામાં જાહેર પરીક્ષા સુધારણા બિલ પર બપોર બાદ ચર્ચા હાથ ધરાશે. વિપક્ષના હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી મુલતવી. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ વિપક્ષના વલણની ટીકા કરી. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી. વડોદરાની માંજલપુર બેઠક પર સવારના 11 વાગ્યા સુધીમાં 14% મતદાન. પશ્ચિમ બંગાળમાં ખાણ ઉદ્યોગપતિ મિનાર મંડલના નિવાસસ્થાનેથી 28 કરોડ રૂપિયાથી વધુ રોકડ અને 15 કિલો સોનું જપ્ત. રશિયન મિસાઇલ્સ અને ડ્રોન હુમલામાં 2 બાળકો સહિત 8ના મોત. અને ક્રિકેટર અજિંક્ય રહાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. સમાચાર વિગતવાર. રાજ્યસભામાં જાહેર પરીક્ષા અન્યાયી ઉપાય નિવારણ સુધારા બિલ 2026 પર વિચારણા અને પસાર કરવા માટે ચર્ચા થશે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે બપોરે બિલ રજૂ કરશે. આજે જ્યારે ગૃહ સવારે 11 વાગ્યે મળ્યું ત્યારે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને શૂન્યકાળ શરૂ કર્યો. સભાપતિએ કહ્યું કે

તેમણે જાહેર પરીક્ષા અન્યાયી ઉપાય નિવારણ સુધારા બિલ 2026 બિલ પર ચર્ચા વિચારણા અને પસાર કરવા માટે ડોક્ટર જીતેન્દ્રસિંહ તરફથી મળેલી સૂચના સ્વીકારી છે. તેમણે કહ્યું કે બિલની નકલ સભ્યને મોકલવામાં આવી છે જેથી તેઓ સુધારા લાવી શકે. આ બિલ ગઈકાલે લોકસભામાં પસાર થયું હતું. નીટ પરીક્ષાના મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાને કારણે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. જ્યારે ગૃહ સવારે 11 વાગે શરૂ થયું ત્યારે સ્પીકર ઓમ બિરલાએ કોમનવેલ્થ ગેમ્સમાં રાષ્ટ્રનું ગૌરવ વધારવા બદલ તમામ ખેલાડી અને તેમના કોચને અભિનંદન આપ્યા અને શુભકામનાઓ પાઠવી. બાદમાં જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષના સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી પર સૂત્રોચ્યાર શરૂ કર્યા હતા. પક્ષના સાંસદોએ આ મુદ્દા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી નિવેદનની માંગ કરી. શ્રી

0: તેઓએ આ મુદ્દા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી નિવેદનની માંગ કરી. શ્રી બિરલાએ કહ્યું કે ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવો સંસદીય પરંપરા અનુસાર નહીં હોવાનું જણાવી ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી.
1: સબસે આગ્રહ કિયા હૈ કે સદન મે પ્રશ્નકાલ કે અંદર સદન કો બાધિત નહીં કરે. પ્રશ્નકાલ મહત્વપૂર્ણ સમય હોતા હૈ, સદસ્યો કો સવાલ ઉઠાતે હૈ, સરકાર કી જવાબદે હોતી હૈ. આપ પ્રશ્નકાલ નહીં ચલાના ચાહતે, સદન કી કાર્યવાહી આજ 2 બજે તક કે લિયે સ્થગિત કી જાતી હૈ.
0: વિપક્ષના હોબાળા અંગે બોલતા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું હતું કે સરકાર તમામ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છે.
2: સંસદ કે માધ્યમ સે દેશ કો ઇસ બાત કા સંદેશ દેના ચાહતા હું કે મોદીજી કે નેતૃત્વ મે ચલને વાલી સરકાર હર વિષય પર ચર્ચા કરને કે લિયે તૈયાર હૈ. વિપક્ષ જો હૈ વો ગેર જિમ્મેદારાના વ્યવહાર કર રહી હૈ, યે ધ્યાન મે રહે.
0: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં આઈએએસવી ત્રિવેણીની મહિલા સીલિંગ એક્સપીડિશન ટીમ સાથે સંવાદ કરી અને તેમની અસાધારણ સિદ્ધિ અને દ્રઢ નિશ્ચયની પ્રશંસા કરી. આ પ્રસંગે બોલતા શ્રી સિંહે કહ્યું કે તેમની સફળ સીલિંગ અભિયાન રાષ્ટ્ર માટે ગૌરવની વાત છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ટીમે આ અભિયાન દ્વારા માત્ર સમુદ્ર પર વિજય મેળવ્યો નથી, પરંતુ લાંબા સમયથી ચાલતી સ્ટીરિયોટાઇપ્સને પણ તોડી નાખી છે, જે મહિલાઓની જટિલ લશ્કરી કામગીરી કરવાની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવતી હતી. તેમણે કહ્યું કે આ અભિયાને દર્શાવ્યું છે કે શારીરિક ક્ષમતા, માનસિક સ્થિતિસ્થાપકતા અને નેતૃત્વ લિંગ દ્વારા નક્કી થતું નથી.
3: અભિયાન સે મેં કહી સકતા હું કે કેવલ આપને સમુદ્ર કો હી નહીં જીતા હૈ, આપને ઉસ સારી રૂઢિયો કે ભી પરાજિત કિયા હૈ જો કભી કહેતી થી હમારી બેટિયાં એસે કઠિન સૈન્ય અભિયાનો કા હિસ્સા નહીં બન સકતી. આપને સિદ્ધ કિયા હૈ ફિઝિકલ કેપેબિલિટી, મેન્ટલ ટફનેસ ઓર લીડરશિપ ક્વાલિટી કિસી જેન્ડર કી મોહતાજ નહીં હોતી.
0: શ્રી સિંહે કહ્યું કે ટીમની સિદ્ધિ દેશની દરેક દીકરી માટે પ્રેરણા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની સફળતા વધુ યુવતીઓને સપના જોવા, પડકારને દૂર કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરશે. ગુજરાતમાં વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી માટે આજે 260 મતદાન મથક પર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આજે સવારે 11 વાગ્યા સુધીમાં લગભગ 14% મતદાન નોંધાયું છે. 2,19,000થી વધુ મતદારો ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી વચ્ચે ચૂંટણી પરિણામ નક્કી કરશે. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનને કારણે પેટાચૂંટણી જરૂરી બની હતી, જેમણે માંજલપુર વિધાનસભા મતવિસ્તારનું અનેક વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. ગુજરાતની સાથે સાથે બિહાર અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પટનાના બાંકીપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી માટે સવારે 11 વાગ્યા સુધી 11.50% મતદાન થયું હતું, જ્યારે મધ્યપ્રદેશના દતિયામાં 32.53% મતદાન નોંધાયું હતું. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. મધ્યપ્રદેશમાં મગ ખરીદીને લઈને ખેડૂતોનો વિરોધ સમાપ્ત થયો છે. ગઈકાલે રાત્રે યોજાયેલી બેઠકમાં સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચે કરાર થયા બાદ વિરોધ સમાપ્ત થયો. રાજ્યના કૃષિમંત્રી એદલસિંહ કંસાનાએ જણાવ્યું હતું કે હવે દરેક પાત્ર ખેડૂત પાસેથી મગના ઉત્પાદનના 60% સુધી ખરીદી કરવામાં આવશે. નર્મદાપુરમ, સિહોર અને હરદા જેવા જિલ્લાઓમાં આ જથ્થો પ્રતિ એકર લગભગ 3 ક્વિન્ટલ હશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. પશ્ચિમ બંગાળમાં પોલીસે બીરભૂમના મોહમ્મદ બજારના દેવચામાં સ્ટોનના ઉદ્યોગપતિ મિનાર મંડલના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન દરમિયાન 28 કરોડ રૂપિયાથી વધુ રોકડ અને 15 કિલો સોનું જપ્ત કર્યું છે. બીરભૂમના SP વિદિતરાજ બુંડેશેએ જણાવ્યું હતું કે ઘરમાંથી 35 નાયલોનની બેગમાં રોકડ મળી આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે દિવાલ સાથે રોકડના બંડલ મૂકેલા હતા. પોલીસે ફક્ત ઘરની અંદરના કબાટમાંથી જ નહીં, પરંતુ અનેક છુપાયેલા ઓરડા અને ગુપ્ત જગ્યાઓમાંથી પણ પૈસા જપ્ત કર્યા હતા. મિનાર મંડલ ખાણ સાથે ગાઢ રીતે સંકળાયેલ હોવાનું પણ કહેવાય છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે રાજ્ય સરકારનું અભિયાન ચાલુ રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર નાણાં કે સરકારી મિલકત લૂંટીને પ્રચંડ સંપત્તિ ભેગી કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. આસામમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયના 6 અધિકારીઓની બનેલી આંતર મંત્રીમંડળ કેન્દ્રીય ટીમે રાજ્યમાં પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યું છે. ટીમે ગઈકાલે દિસપુરમાં સૌથી વધુ પૂરગ્રસ્ત જિલ્લાઓ ચરાઇડીઓ, શિવસાગર, જોરહાટ અને ગોલાઘાટનું નિરીક્ષણ કર્યું હતું અને મુખ્ય સચિવ ડોક્ટર રવિ

કોટા સાથે સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્યના વિભાગો, કેન્દ્રીય એજન્સી અને જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. સમીક્ષા દરમિયાન રાજ્યના અધિકારીઓએ ટીમને તાજેતરના પૂરના કારણે અને અસર અને રાહત અને પુનઃવસન પ્રયાસમાં આવતી મુશ્કેલીઓ વિશે માહિતી આપી હતી. ભારતીય હવામાન વિભાગે આગામી 3-4 દિવસમાં આસામના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આસામ, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. પડોશી અરૂણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં ભારે વરસાદની અસર આસામના ગેમાજી, લખીમપુર, ચિરાઈદેવ, શિવસાગર, જોરહાટ અને ગોલઘાટના સરહદી જિલ્લા પર થવાની શક્યતા છે. રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલામાં 2 બાળકો સહિત 8 લોકોના મોત થયા છે. યુક્રેનિયન સૈન્યના જણાવ્યા અનુસાર કીવ સહિત દેશના અન્ય ભાગોમાં હુમલા કરવામાં આવ્યા હતા. કીવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ લોકોને સલામત સ્થળોએ આશ્રય લેવાની અપીલ કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક દિવસ પહેલા ચેતવણી આપી હતી કે રશિયા યુક્રેન પર મોટા પાયે હુમલો કરી શકે છે. ભારતના સિનિયર બેટ્સમેન અજિંક્ય રહાણે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં રહાણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. રહાણેએ છેલ્લે 2023માં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ દરમિયાન ટેસ્ટ ટીમમાં રમ્યા હતા. ઉપરાંત એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2018માં તેઓએ તેની અંતિમ મેચ ઇંગ્લેન્ડ સામે રમી હતી. 38 વર્ષીય ખેલાડીએ 2013માં શરૂ થયેલી કારકિર્દીમાં કુલ 85 ટેસ્ટ, 90 વન ડે આંતરરાષ્ટ્રીય અને 20 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજથી શરૂ થયેલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દેશવાસીઓને શુભકામના પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે આશા વ્યક્ત કરી કે આસ્થા, સંયમ અને ભક્તિનો આ પવિત્ર મહિનો દરેકના જીવનમાં સકારાત્મક ઉર્જા, આધ્યાત્મિક વિકાસ અને અસીમ શાંતિનો સંચાર કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ આ પવિત્ર મહિનામાં સૌને સુખ, શાંતિ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી. રાજ્યસભામાં જાહેર પરીક્ષા સુધારણા બિલ પર બપોર બાદ ચર્ચા હાથ ધરાશે. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી મુલતવી. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ વિપક્ષના વલણની ટીકા કરી. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી. વડોદરાની માંજલપુર બેઠક પર સવારના 11 વાગ્યા સુધીમાં 14% મતદાન. પશ્ચિમ બંગાળમાં ખાણ ઉદ્યોગપતિ મિનાર મંડલના નિવાસસ્થાનેથી 28 કરોડ રૂપિયાથી વધુ રોકડ અને 15 કિલો સોનું જપ્ત. રશિયન મિસાઇલ્સ અને ડ્રોન હુમલામાં 2 બાળકો સહિત 8ના મોત. અને ક્રિકેટર અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2 વાગ્યાને 30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: જેના ગ્રામીણ વિસ્તારની સખી મંડળોને આત્મનિર્ભર બનાવી તેમની આવકમાં વધારો કરવા માર્કેટિંગ સપોર્ટ યોજનાનો પ્રારંભ કરાયો. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ જીએલપીસી દ્વારા શરૂ કરાયેલી સખી મંડળના ઉત્પાદનને ઈ કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડી આ યોજના હેઠળ તેમને 25 કરોડ રૂપિયાની આર્થિક સહાય અપાશે. તેના કારણે ગ્રામીણ મહિલાના સ્થાનિક ઉત્પાદનોનું ઓનલાઇન વેચાણ વધશે અને તેમને વૈશ્વિક બજાર સાથે જોડાશે. આ યોજના હેઠળ વસ્તુ અને સેવા કર જીએસટી નોંધણી માટે 15,000 રૂપિયા સુધી ભારત ખાદ્ય સુરક્ષા અને ધારાધોરણ 57 એફએસએસએઆઈ લાયસન્સ માટે 10,000 રૂપિયા સુધી, પાન કાર્ડ નોંધણી માટે 2,000 રૂપિયા સુધી, ઓનલાઇન પ્રોત્સાહન માટે દરેક ઓર્ડર દીઠ 20 રૂપિયા લેખે પ્રતિ સખી મંડળને આજીવન 5,00,000 રૂપિયા સુધીની સહાય અપાશે. અમદાવાદમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો. ગાંધીનગર સ્થિત ભૂકંપ સંશોધન સંસ્થા દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર સવારે 4:39 રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. ભૂકંપનું કેન્દ્ર અમદાવાદ શહેરથી અંદાજીત 29 કિલોમીટર દક્ષિણ દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં હતું. પોરબંદર શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આજે રાજકોટથી નવા સમય મુજબ સાંજે 4:20 ઉપડશે. સંત્રાગાડી પોરબંદર સુપરફાસ્ટ ટ્રેનના પેરિંગ ટ્રેક મોડું પહોંચવાના કારણે સમયમાં ફેરફાર કરાયો છે. રાજ્યમાં મેઘરાજાના આંશિક વિરામ વચ્ચે આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની યાદી મુજબ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે અતિભારે વરસાદ થઈ શકે છે, જ્યારે અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી છે. ને પણ આજથી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને કારણે શહેરની તમામ શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે. સુરતના કલેક્ટર તેજસ પરમારે વરસાદની આગાહી વચ્ચે વિડીયો સંદેશ જાહેર કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
1: આવતીકાલે 31મીએ ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે, તેથી તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આપ સતત વેધર વેચ વોચ ઉપર નજર રાખતા રહો. જરૂરિયાત ના હોય તો તેવા સંજોગોમાં આપણે બહાર ના નીકળીએ. સમગ્ર તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે, પરંતુ નાગરિકોને પણ મારી એ જ વિનંતી છે કે આપ પણ સચેત રહો અને સાવધાની પૂર્વક આપણે આજે 2 દિવસ જે ભારે વરસાદની આગાહી છે તે દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ આપણે સૌ તકેદારી રાખીએ.
0: તો મોરબીમાં ટંકારાના ડેમે 2 બંધનો 1 દરવાજો 1 ફૂટ સુધી ખોલી 499 ક્યુસેક પાણી સિંચાઈ માટે છોડવામાં આવ્યું. દરમિયાન 10 ગાઉને સાવચેત કરાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: શ્રોતા મિત્રો, આપ છો વિવિધ ભારતીની સંગે. કેજીઆઈટી સાવલી ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મઝેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ ટાઈમ અત્યારે સાંજના 6:15 અને 10 સેકન્ડ્સ થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: ભવિત સ્થિતિને પગલે અમદાવાદ, વડોદરા, ડાંગ, નવસારી સહિત 11 જિલ્લાની શાળા કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદમાં મહાનગરપાલિકા સંચાલિત તમામ આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ રહેશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આજે વરસાદથી અસરગ્રસ્ત વલસાડ જિલ્લામાં સ્થિતિની સમીક્ષા કરી. તેમણે ઉમરગામના મોહન ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ખેતીને થયેલા નુકસાનનો તાગ મેળવ્યો. આ અગાઉ તેમણે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સાલેજ, સોનવાડી અને ગળદગામ સહિતના વિસ્તારોની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારો સુધી ઝડપથી સહાય પહોંચાડવા માટે જરૂરી સૂચનાઓ આપી.
1: નવસારી જિલ્લામાં હાઈ ફ્લડ લાઇન ક્રોસ થઈ છે. પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેડા આ નદી બે કાંઠે નહીં પણ તમામ કાંઠાઓ તોડીને વહી છે. એની ચિંતા માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ સતત તંત્રની સાથે સંપર્કમાં રહી જે વિસ્તાર અસરગ્રસ્ત છે, ગણદેવી, ચીખલી, નવસારી મહાનગર અને આજુબાજુના ગામો, ગણદેવી નગરપાલિકા, બીલીમોરા નગરપાલિકા, ખેડાગાંવ અને વાંસદા, જ્યાંથી ખૂબ મોટો પાણીનો પ્રવાહ એ આ બાજુ આવ્યો છે, જેના કારણે ખૂબ મોટી નુકસાની થઈ છે.
0: મહેસૂલ વિભાગ હસ્તકની તમામ કચેરીના વર્ગ 3ના કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલીની સત્તા કલેક્ટરને સોંપાઈ છે. અગાઉ કલેક્ટરને નાયબ મામલતદાર, મહેસૂલી કારકુન અને મહેસૂલી તલાટીઓની બદલી કરવાની સત્તા હતી. હવે આ નિર્ણયના પરિણામે તેઓ મહેસૂલ વિભાગના અન્ય ખાતાના વડાઓની જિલ્લા તથા તાલુકા કચેરીઓમાં કાર્યરત વર્ગ 3ના કર્મચારીઓ જેવા કે સબ રજીસ્ટ્રાર ગ્રેડ 1, સબ રજીસ્ટ્રાર ગ્રેડ 2, સિનિયર સર્વેયર, સર્વેયર અને કારકુન વગેરેની જિલ્લા પૂરતી બદલી કરી શકશે. ઘણીવાર અનિવાર્ય કે તાકીદના સંજોગોમાં સ્થાનિક કક્ષાએ કર્મચારીઓની બદલી કરવાની પર્યાપ્ત સત્તા ન હોવાથી અરજદારોના કામો લંબાતા હતા, જેને પગલે આ નિર્ણય લેવાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ ફક્ત એક અનુભવ કેન્દ્ર નથી, તે એક વચન છે. તેમણે ઉમેર્યું, અમદાવાદ રાષ્ટ્રમંડળ રમતો 2030 માટે સજ્જ છે.
2: 2030 में कॉमनवेल्थ गेम्स की मेजबानी जब भारत करने आगे बढ़ रहा है, अहमदाबाद पूरी तरह से तैयार है. और आज यहां मौजूद सभी भारतीयों को मैं अभिनंदन देना चाहता हूं, जिस प्रकार से पिछले कई सालों से यूनाइटेड किंगडम के विभिन्न क्षेत्रों में आपने भारत के ब्रांड एम्बेसडर्स के तौर पे जो कार्य किया है, वो हम सबके लिए बहुत बहुत उपयोगी रहा है.
0: એક અગત્યની જાહેરાત. દેશમાં જાહેર કરાયેલી રાષ્ટ્રીય સહકાર નીતિ 2025 અને કેન્દ્રીય સહકાર મંત્રાલયની સ્થાપનાના સફળ 5 વર્ષ પૂર્ણ થવા પર આકાશવાણી અમદાવાદના સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 9:15 વિશેષ ચર્ચા પ્રસારિત કરાશે. આ ચર્ચામાં ભાગ લેશે ગાંધીનગરની સહકારી તાલીમ સંસ્થાના નિયામક ડોક્ટર એ કે અસ્થાના અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ. આ વિશેષ ચર્ચા યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પરથી પણ સાંભળી શકાશે. અગત્યની જાહેરાત પૂરી થઈ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. ભરૂચમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 કેસમાં 3 બાળકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. ઝઘડીયા, ભરૂચ શહેર અને વાલિયા વિસ્તારના 3 બાળકોને સતત તાવ, ઝાડા ઉલટી અને ખેંચની તકલીફ જણાતા તેમને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ તરીકે KMCRI સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જો કે સમયસર નિદાન, યોગ્ય સારવાર અને સતત મોનિટરિંગને કારણે 3 બાળકના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. આ વર્ષના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં કરાશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વાવથરાદ ખાતે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જિલ્લામાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં સહભાગી થશે. આ ઉપરાંત અન્ય કેબિનેટ અને રાજ્યમંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે. સાંભળીએ એક અહેવાલ.
3: કેબિનેટ મંત્રી કનુ દેસાઈ સુરતમાં, જીતુ વાઘાણી રાજકોટ ખાતે, ઋષિકેશ પટેલ અમદાવાદમાં અને કુંવરજી બાવળીયા પોરબંદરમાં ધ્વજવંદન કરશે. નરેશ પટેલ વલસાડ ખાતે, અર્જુન મોઢવાડિયા જામનગરમાં, પ્રદ્યુમન વાજા સાબરકાંઠા ખાતે અને રમણભાઈ સોલંકી અરવલ્લીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં સહભાગી થશે. ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રીઓમાં ઈશ્વરસિંહ પટેલ નર્મદા ખાતે, પ્રફુલ પાનસરિયા ભરૂચમાં, મનીષા વકીલ છોટાઉદેપુર ખાતે તેમજ કાંતિ અમૃતિયા કચ્છમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે. રાજ્યભરમાં સવારે 9 વાગે એક સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ રમતમાં સૌથી વધુ ચંદ્રકનો વિક્રમ બનાવનારા ભાવનગરની નૈમિષારણ્ય શાળાના ખેલાડીઓની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે પસંદગી થઈ છે. રાજસ્થાનમાં યોજાયેલી સીબીએસઈ વેસ્ટ ઝોન ટેકવોન્ડો સ્પર્ધામાં

માં 14 વર્ષથી ઓછી વયજૂથની 18 કિલો વજન વર્ગ શ્રેણીમાં માસ્ટર શક્તિરાજસિંહ ઝાલાએ અને 22 કિલો વજન વર્ગ શ્રેણીમાં કુમારી હસ્તીદેવે સુવર્ણચંદ્રક મેળવ્યો છે, જ્યારે 18 વર્ષથી ઓછી વયજૂથની 40 કિલો વજન વર્ગમાં કુમારી દ્રષ્ટિ શાહે કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો. આ સ્પર્ધામાં વિવિધ રાજ્યમાંથી 1800થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. દાહોદ જિલ્લાના વન વિભાગના કર્મચારીઓને ફાળવવામાં આવેલ મોટરસાયકલ્સનું આજે દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર વન સંપદાના સંરક્ષણ અને આધુનિક સુવિધાઓના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામમાં 4 વર્ષની બાળકી ભવ્યા પર દીપડાએ હુમલો કરતા તેનું મોત નિપજ્યું હતું. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગંભીર રીતે ઘાયલ ભવ્યાને તાત્કાલિક જાંબુગોળા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જોકે વન વિભાગે આ હુમલાખોર દીપડાને પાંજરે પૂર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણીના પરિણામ જાહેર. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ સંભવિત જિલ્લાઓની સમીક્ષા કરાઈ. ઉચ્ચ અધિકારીની રજા રદ કરવાનો આદેશ. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. મહેસૂલ વિભાગ હસ્તકની તમામ કચેરીના વર્ગતળના કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલીની સત્તા કલેક્ટરને સોંપાઈ. આ વર્ષના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં કરાશે. અને સીબીએસઈ રમતમાં સૌથી વધુ ચંદ્રકનો વિક્રમ બનાવનાર ભાવનગરની શાળાના ખેલાડીઓની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે પસંદગી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પછી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ નવરન સિનેમા રોડ રાવપુરા વડોદરા.

0: શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. આવો હવે સાંભળીએ ફિલ્મ નમક હલાલનું આ સુમધુર ગીત, કિશોર કુમાર અને આશા ભોંસલેના યુગલ સ્વરમાં. અંજાનના શબ્દોને સંગીતથી સજાવ્યા છે બપ્પી લહેરીએ.
1: No, no, no, no, no, no, no, no.

શ્રોતા મિત્રો, આ સાથે જ ફિલ્મ ગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેજા વાંચે છે. મુખ્ય સમાચાર. સંસદમાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. રાજ્યસભામાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પર ચર્ચા શરૂ. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન. અરૂણાચલ પ્રદેશ, કેરળ, માહે અને રાજસ્થાનમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. પૂર્વ કોંગોમાં ઇબોલાના રોગચાળાથી અત્યાર સુધી 1,500થી વધુ લોકોના મોત. ગ્લાસ્ગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતીય ખેલાડી નીરજ ચોપરાની પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલ માટે પસંદગી. સમાચાર વિગતવાર. સંસદે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971માં સુધારા માટે આ વિધેયક લવાયું હતું. તેનો ઉદ્દેશ વંદે માતરમને, રાષ્ટ્રગાન જનગણમનને સમાન બંધારણીય સંરક્ષણ આપવાનો છે. આ ગુનાઓ માટે 3 વર્ષની કેદ, દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું હતું કે આ વિધેયક માત્ર કાયદાકીય સુધારો નહીં, પરંતુ તે ભારતના સાંસ્કૃતિક વારસા, રાષ્ટ્રીય ઓળખ અને દેશના સ્વતંત્રતા સંગ્રામના આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાએ જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પર ચર્ચા શરૂ કરી દીધી છે. ગઈકાલે લોકસભામાં આ વિધેયક પસાર થયું હતું. બપોર બાદ ગૃહની કાર્યવાહી ફરી શરૂ થતાં કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ વિધેયક રજૂ કર્યું હતું. સભાપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું હતું કે આ વિધેયક પર ચર્ચા માટે 7 કલાકનો સમય ફાળવાયો છે. આ વિધેયકમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ઠરનારા ગુનેગારની સંપત્તિ કબજે કરવા જેવા આકરી સજા જેવી ઘણી મહત્વની જોગવાઈઓ પણ સામેલ છે. આ વિધેયક રજૂ કરતા ડોક્ટર જીતેન્દ્રસિંહે જાહેર પરીક્ષાઓમાં યોગ્ય સાધનોના ઉપયોગ અને પ્રશ્નપત્ર ગેરરીતિ પ્રત્યે મોદી સરકારની શૂન્ય સહિષ્ણુતાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.
1: प्रधानमंत्री मोदी ने बिना समय गवाए घोषणा की है कि छात्रों के भविष्य को खतरे में डालने की अनुमति नहीं दी जाएगी. इसलिए वर्ष 2024 के अधिनियम में संशोधन करने वाला ये विधेयक लाया जा रहा है, ताकि इसे अधिक कठोर और प्रभावी बनाया जा सके. यदि इसमें सुधार के लिए कोई सुझाव होंगे तो मैं उनका स्वागत करता हूं और उन पर विचार करूंगा.
0: બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં આજે મતદાન થયું. મળતી માહિતી મુજબ બિહારની બાંકીપુર બેઠક પર સરેરાશ 34.27, ગુજરાતની માંજલપુર બેઠક પર 37.50 અને મધ્યપ્રદેશની દતિયા બેઠક પર 70.90% મતદાન નોંધાયું. હવે આગામી 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી પડતા આજે પેટાચૂંટણી યોજાઈ. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહલે કહ્યું, અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ 12 જુલાઈ 2025 પ્રકાશિત કરાયો હતો, જ્યારે વિમાન દુર્ઘટના તપાસ સંસ્થાએ 12 જૂન 2026 વચગાળાનું નિવેદન જાહેર કર્યું હતું, જે તેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. લોકસભામાં આજે લેખિત જવાબમાં શ્રી મોહલે કહ્યું હતું કે તપાસ ચાલી રહી છે અને દુર્ઘટનાના તમામ સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂરી થયા બાદ અંતિમ તપાસ અહેવાલ પ્રકાશિત કરાશે. પેપર ગેરરીતિ સામે કડક કાર્યવાહી અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા સંદેશને હટાવવા અંગે મેટાએ અફસોસ વ્યક્ત કર્યો. નવી દિલ્હીમાં આજે પત્રકારો સાથેની વાતચીતમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણને કહ્યું હતું કે મેટાએ આ ઘટના પર અફસોસ વ્યક્ત કરતા સરકારને પત્ર લખ્યો છે. શ્રી કૃષ્ણને મેટાના વરિષ્ઠ પ્રતિનિધિઓને આ ઘટનાનું કારણ અને આવી ભૂલને રોકવા લેવાઈ રહેલા પગલાં અંગે જણાવવા કહ્યું હતું. તેમણે કહ્યું, કંપનીના પ્રતિનિધિઓ આગામી દિવસો સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદ ભવનમાં અરૂણાચલ પ્રદેશ અને નાગાલેન્ડના સાંસદો સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે સાંસદો બંને રાજ્યમાં આવેલા પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. તેમણે કહ્યું, કેન્દ્ર સરકાર પૂરની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય

0: ને મદદ કરતી રહેશે. શ્રી મોદીએ પૂરથી અસરગ્રસ્ત લોકોના સારા સ્વાસ્થ્યની પણ પ્રાર્થના કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ ચેનલ AIR_ABID ફોલો કરશો. હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, વિદર્ભ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
1: मौसम विभाग ने अगले दो दिनों के दौरान अरुणाचल प्रदेश, केरल, माहे और राजस्थान में गरज चमक और बिजली गिरने के साथ तेज बारिश की संभावना व्यक्त की है. तटीय और दक्षिणी आंतरिक कर्नाटक, हिमाचल प्रदेश, कोंकण और गोवा में भी कल तक ऐसे ही हालात बने रहने की संभावना है. पूर्वोत्तर भारत में विभाग ने अगले 2 से 3 दिनों तक गरज चमक, तेज हवाओं के साथ भारी बारिश का अनुमान लगाया है. इस बीच राष्ट्रीय राजधानी में अगले 2 से 3 दिनों तक तेज बारिश होने की संभावना है. भानु प्रताप सिंह के साथ नीतिका गुप्ता, आकाशवाणी समाचार, नई दिल्ली.
0: સર્વોચ્ચ અદાલતે આજે કેન્દ્ર સરકારને નીટ પેપર ગેરરીતિ મામલે જંતર મંતર પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન ત્વરિત કાર્યવાહી દળ RAF દ્વારા ઉપયોગમાં લેવાયેલા દારૂગોળાના રેકોર્ડને સાચવવાનો નિર્દેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલત કાયદા વ્યવસ્થાની સ્થિતિને પહોંચી વળવા ધાતુના છરાવાળી બંદૂકોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માંગવાળી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં જણાવાયું છે કે પોલીસ સંશોધન અને વિકાસ સંસ્થાની અસાધારણ પરિસ્થિતિઓમાં જ પોલીસને પેલેટ ગનના ઉપયોગનો અધિકાર છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયાધીશ જોય માલ્યા બાગચી અને વી મોહનની પીઠે દિલ્હી સરકારને પ્રદર્શન દરમિયાન પેલેટ લાગવાથી ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારામાં સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ પણ આપ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણને કહ્યું, સરકારે દેશમાં સેમીકન્ડક્ટર ઉત્પાદનને મજબૂત કરવા અને આત્મનિર્ભર સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવા 1,27,500 રૂપિયાના અંદાજપત્ર સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન ISM બીજા તબક્કાને મંજૂરી આપી છે. પૂર્વ કોંગોમાં ઇબોલાના રોગચાળાથી અત્યાર સુધી 1,500થી વધુ લોકોના મોત થયા. કોંગો સરકારના જણાવ્યા મુજબ અંદાજે 1 સપ્તાહમાં મૃતકોની સંખ્યામાં 50% વધારો નોંધાતા તે દર્શાવે છે કે ઇબોલા વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે. મળતી માહિતી મુજબ મંગળવાર સુધી આ રોગચાળામાં 3,442 કેસ નોંધાયા અને 1,521 લોકોના મોત થયા છે. આ રોગચાળો અગાઉના મોટાભાગના ઇબોલા રોગચાળાથી અલગ છે, કારણ કે આ માટે જવાબદાર બુંડી બુગ્યો વાયરસ માટે કોઈ રસી કે સારવાર ઉપલબ્ધ નથી. ગ્લાસ્ગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાની પુરૂષોની ભાલાફેંક સ્પર્ધાની ફાઇનલ માટે પસંદગી થઈ છે. આ ઉપરાંત રોહિત યાદવ અને યશવીર સિંહનો પણ ફાઇનલમાં પ્રવેશ થયો. અગાઉ ભારતે પેરા એથ્લેટિક્સમાં ઇતિહાસ રચ્યો હતો, જેમાં ગઈકાલે રાત્રે દિલીપ મહાદુ ગાવિતે સુવર્ણ અને મોહમ્મદ બાસિલ મોરસિંગા નાકતે રજત ચંદ્રક જીત્યો હતો. એપ્રિલ જૂન ત્રિમાસિક ગાળામાં દેશમાં સોનાની માંગ વાર્ષિક આધાર પર 6% ઘટીને અંદાજે 131 ટન રહી. સોનાની માંગમાં થયેલો ઘટાડો વાતાવરણને કારણે વેચાણ સીમા શુલ્કમાં વધારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ અપીલ કે જેમાં તેમણે લોકોને આ કિંમતી ધાતુની ખરીદી ઘટાડવાનું કહ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદમાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. રાજ્યસભામાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પર ચર્ચા શરૂ. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન. અરૂણાચલ પ્રદેશ, કેરળ, માહે અને રાજસ્થાનમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. પૂર્વ કોંગોમાં ઇબોલાના રોગચાળાથી અત્યાર સુધી 1,500થી વધુ લોકોના મોત. ગ્લાસ્ગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતીય ખેલાડી નીરજ ચોપરાની પુરૂષોની ભાલાફેંક સ્પર્ધાની ફાઇનલ માટે પસંદગી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: कार्यक्रम चित्ररोग का शेष भाग ब्रेक के बाद।
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
1: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
2: KJIT સાવલી। અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
0: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્કે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
3: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।

શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા હતા. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે 5:52 ફરી મળીશું. અત્યારે રૂપલ મહેતાને રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.